શ્રોતાઓ એવી લે તો શુણી આમું જો અમારી ચિઠ્ઠી પત્રિકા અંકન તા સેલા તો શુણી ઓર ચોશકી આમ બાર બાર રો લાગી બોલદે કે આપ લોગ અમુક ચિઠ્ઠી જરૂર લિખો ઓર જો ભી આપ લોગો કે સુઝાવ હે સે આમ આપ લોગો સે નેવું હે ઓર અમે આપણે તો ઓર ભી દૂરે તક પહોંચાઓ કે ભાઈ જો હે સુઝાવ હે એજ અમુક ચાહે ભી કાંઈ કે અમારા જો એક પરિવાર હે તો ભી આમ જો આપસ માં જો ભી જો આમ બોલે ના કે જો કાર્યક્રમ ભી હોલ અમારા સા જો દુઈ તરફ ભી વાતચીત ચલલી તો ભી અચ્છા લાગો જો અમે એક તરફ કિચ ના કિચ લાગી રહ્યો માં સુણો અંદે ઓરે જો આપ લોગ અમુક બોલું તો તું જ વિચાર નું કરમાં તો કાર્યક્રમ ભી અચ્છા લાગે ના ઓર આપ લોગ ભી તો ભી કાંઈ સુણ દે લેકિન આપ લોગો કા બહોત બહોત ધન્યવાદ જો આપ લોગ અમુક લગાતાર ચિઠ્ઠિયા રો લાગી લીધે શ્રોતાઓ આજકાલ જશો અમે આપણે ઉત્તરાખંડ મુજ લાગી દેખ દે કે જો ઉત્તરાખંડ મુજ જંગલ હે સે બડે લાગી જોન દેવા આજકાલ તો તું છે આમ સૌ આ જો કંઈ કી ના કોઈ કી અમે જિમ્મેવાર શું હે કે જો જંગલ તો તું જો આગ લાગને કહે એસા અમારી દ્વારા લાગી લાગદી કંઈ કી જો બી અમે જાઉં કોલાઈ શું કે આમ ગોરુ બાકરવારી જાઉં ઓર કોલાઈ આગ શેક દેઉં બેટી તો આમ તો તું જો હે એ ટાઈ નાતી ઢોંગશે તો આજકાલ દેશે આમ જોઈ છે ભી અમારે એવું હે જો ઉત્તરકાશી હોણા ટિહરી હોણા ઓર એ ભી આપ લોગ દેખો તો કે ચમોલી મુસ્તી કોઈ ચી ભયાનક આગતી લાગી લાગતી ઓર જો એ જંગલ હે એ અમારે આપણે તું બચાવણે કા એવું ભી અમારા હે ઓર સબસે જ્યાદા અમારી જિમ્મેવારી તમનો તો બોડી કાંઈ કી જો અમે મનુષ્ય હે સબસે જ્યાદા એવું ભી અમારા હે કે જો અમુક ચાઈ બચાવણે જ કહ્યું તો ઉત્તરાખંડ જંગલમાં જ આગ બજાઈ તેજી સે લાગી લાગદી જોતકે વાસ્તે અમુક પડદો સોચનો ઓર આગ લાગને કા કારણ કોઈ કી ના કોઈ કી જશા લાગી બોલે કે અમારે દ્વારા જો ગલતી નટો હોય તો તું સી લાગો કોલા એ શું કે આગ શેક દઉં લાગી તો બધું તઈ કે ડોંગશે રાઈટ આ હતી તો અમુક ત્યાં ડેસ ચાઈ કરુણો કે પાણી લઈ યા જો બી આંબે રહ્યું હોય જશ આંબે લાકડે એવું તો છીટે તો લઈ બી અમે વીટાઈ શકો આગ સે ઓર તાકી શું આગ જોઈએ ઓર દૂરે તોકનું ફોઈલોલી યા ઓર દૂરે એટલું જ ના હોલી તો તું કામ પ્રયાસ ચાઈ કરું ને સબુક ભી હર્ષોતાઓ આવનો આપ લોકો કહેવે ગઢવાલ કી ઓર આવશો જો ગઢવાલ ગીત સંગીતા ઢોંડિયાલ કે સ્વરમુચ્છ.